नमस्कार, सुप्रभात। एफएम बेंड 102.4 मेगाहर्ट्ज पर आज है आकाशवाणी राजकोटनी मनोरंजन सेवा विविध भारती राजकोट। આજે જ્યેષ્ઠ સુદ નોમ વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 23 જૂન 2026 ને મંગળવાર, અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે। અમારી આ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગળ સ્વરથી।

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: આપકા જીવન સંગી.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ નિર્માતા દિગ્દર્શક બી આર ચોપડાની કેટલીક વાતો અને એમની ફિલ્મોના કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ બડુકા ફિલ્મકાર બી આર ચોપડા. બી આર ચોપડાના નામે લોકપ્રિય થયેલા બલદેવરાજ ચોપડાનો જન્મ 22 એપ્રિલ 1914 રોજ લુધિયાનામાં થયો હતો. લાહોર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી સાહિત્યમાં ઉપાધિ પ્રાપ્ત કર્યા બાદ એમણે ફિલ્મ પત્રકારિતાના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 1947

1947માં દેશના ભાગલા બાદ તેઓ મુંબઈ આવ્યા અને કરવટ નામની ફિલ્મનું નિર્માણ કર્યું. ફિલ્મ અસફળ થઈ તો તેઓ ફરી પત્રકારિતા કરવા લાગ્યા. કાર્યક્રમમાં ફિલ્મકાર બી આર ચોપડા વિશે વધુ વાતો થશે. અત્યારે સાંભળીએ એમની ફિલ્મ વખતનું ગીત. જીવન દર્શનથી ભરપૂર ગીત છે સાહિર લુધિયાનવીનું, કર્ણપ્રિય સંગીત છે રવિનું, આકર્ષક સ્વર છે આશા ભોસલેનું.

એકવાર બીઆર ચોપડા લાહોર ગયા હતા ત્યારે ત્યાં એમના એક પરિચિતે એમને પ્રોત્સાહન આપતા કહ્યું, એક ફિલ્મ ન ચાલી તો એમાં શું થઈ ગયું, બીજી ફિલ્મ બનાવો. પરંતુ બીઆર ચોપડા પાસે

બીજી ફિલ્મ બનાવવા માટે પૈસા ન હતા. એમના એ પરિચિત શુભેચ્છકે એ શરત પર ફિલ્મ નિર્માણ માટે પૈસા પણ આપ્યા કે એનું દિગ્દર્શન બી આર ચોપડા પોતે કરશે. બી આર ચોપડાને દિગ્દર્શનનું એટલું જ્ઞાન ન હતું, છતાંય વિવશ થઈને એમણે દિગ્દર્શનની જવાબદારીનો પણ સ્વીકાર કર્યો. આ રીતે તૈયાર થઈ ફિલ્મ અફસાના. ફિલ્મ અફસાના દર્શકોને પસંદ પડી અને દિગ્દર્શક રૂપે બી આર ચોપડાનો સિક્કો જામી ગયો. ગીતના ક્રમમાં ફરી એકવાર સાહિર લુધિયાનવીનું ગીત, રવિનું સંગીત અને આશા ભોસલેનો સ્વર. સાથ આપ્યો છે મહેન્દ્ર કપૂરે. ફિલ્મ છે આદમી ઓર ઇન્સાન.

અફસાના ફિલ્મની સફળતા બાદ બી આર ચોપડાએ ફિલ્મ શોલે બનાવી, ચાંદની ચોક દિગ્દર્શિત કરી અને હવે બી આર ચોપડાએ બી આર ફિલ્મ્સના નામે પોતાની ફિલ્મ કંપની બનાવી. આ બેનર હેઠળ ફિલ્મ એક હી રાસ્તાનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું. એક હી રાસ્તા ફિલ્મમાં એમણે એ સમયની સામાજિક સમસ્યા વિધવા વિવાહને વિષય બનાવ્યો. ફિલ્મ સફળ થઈ ત્યારબાદ એમણે બનાવી માનવ શક્તિ અને મશીની શક્તિના સંઘર્ષ પર આધારિત હિન્દી ફિલ્મ ઇતિહાસની એક ચિરસ્મરણીય ફિલ્મ નયા દૌર. સાંભળીએ આ ફિલ્મનું ગીત. ગીત છે સાહિર લુધિયાનવીનું, સંગીત છે ઓપી નૈયરનું, ગાયક કલાકાર છે મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીદાર.

શ્રોતા મિત્રો, બી આર ચોપડા સામાજિક સમસ્યાઓ અને કુપ્રથાઓ અંગે સજગ અને સતર્ક નિર્માતા દિગ્દર્શક તો હતા જ, સાથે જ એમને સમાજની વિસંગતતાઓ વિરુદ્ધ પોકાર કરે એવા ગીતકારનો પણ સાથ મળ્યો. ગીતકાર સાહિર લુધિયાનવી આવા જ રચના કરવી હતા. આથી જ એમણે ક્યારેક સમાજની કુપ્રથાઓની આલોચના કરતા, તો ક્યારેક ઉજ્જવળ ભવિષ્યની આશા બંધાવતા, તો ક્યારેક જીવનની નક્કર વાસ્તવિકતાઓનો ચિતાર રજૂ કરતા બી આર ચોપડાના સ્વરમાં સ્વર મિલાવીને ફિલ્મ ધર્મપુત્ર, સાધના, વખત, નયા દૌર, આદમી ઓર ઇન્સાન, ધૂંધ વગેરે ફિલ્મો માટે ગીતો લખ્યા. કાર્યક્રમમાં આપણે સાંભળીએ ધ બર્નિંગ ટ્રેન ફિલ્મનું ગીત. સંગીત છે રાહુલ દેવ બર્મનનું, ગાયક કલાકાર છે મોહમ્મદ રફી, આશા ભોસલે તથા સાથીદાર.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: દિલ સે દિલ તક યાદગાર તરાને. બી આર ચોપડાએ સદૈવ એમની ફિલ્મોમાં કોઈને કોઈ સામાજિક કુપ્રથાને ચિત્રિત કરી છે. ક્યારેક નારી જીવનની વ્યથા, તો ક્યારેક કામદારો અને માલિકના સંઘર્ષની કહાની, ક્યારેક સાંપ્રદાયિક મતભેદના દુષ્પરિણામો, તો ક્યારેક સ્ત્રી પુરૂષના વૈચારિક દ્વંદ્વ. ધૂલ કા ફૂલ ફિલ્મમાં એમણે યુવાવસ્થાની ભૂલના દુષ્પરિણામોને કચકડા પર ચિત્રિત કર્યા છે. ચાલો સાંભળીએ આ ફિલ્મનું એક ગીત. ગાયક કલાકાર છે મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે. ગીત છે સાહિર લુધિયાનવીનું, સંગીત છે એન દત્તાનું.

નિર્માતા દિગ્દર્શક બી આર ચોપડા અને ગીતકાર સાહિર લુધિયાનવીની સાથે અન્ય બે કલાકારોના પણ નામ લેવા જોઈએ. એ છે સંગીતકાર રવિ અને ગાયક મહેન્દ્ર કપૂર. આ ચાર જણના સૃજનાત્મક સુયોગને એમની જ એક રચનાથી વર્ણવી શકાય. સાંભળશો હમરાઝ ફિલ્મનું ગીત.

નિર્માતા દિગ્દર્શક તરીકે 30થી પણ વધુ ફિલ્મોના સર્જક બી આર ચોપડાએ દૂરદર્શન માટે મહાભારત અને બહાદુર શાહ ઝફર જેવા ધારાવાહિકોનું નિર્માણ કર્યું. એમણે એમના પુત્ર રવિ ચોપડાને પણ ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન માટે પ્રોત્સાહન આપ્યું, જેથી એ પણ ફિલ્મ જમીરથી લઈને બાગબાન અને બાબુલ જેવી ફિલ્મોના નિર્માણમાં વિવિધ રીતે ફાળો આપતા રહ્યા. આપણે સાંભળીએ દાસ્તાન ફિલ્મનું ગીત. મધુર સ્વર છે મોહમ્મદ રફીનો, ગીત છે સાહિર લુધિયાનવીનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

બળુ કા નિર્માતા દિગ્દર્શક બી આર ચોપડાને અનેક પુરસ્કારો મળ્યા તથા તેઓ અનેક ઉપાધિઓથી સન્માનિત કરવામાં આવ્યા. આમાં ઉલ્લેખનીય છે ફિલ્મ કાનૂન, ધર્મપુત્ર, ગુમરાહ અને હમરાઝને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર, બી આર ચોપડાને ફિલ્મફેર દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, ભારત સરકાર દ્વારા ફિલ્મ જગતનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાલ્કે પુરસ્કાર અને પદ્મભૂષણની ઉપાધિ. 5 નવેમ્બર 2008 ના દિવસે સામાજિક ઉત્કર્ષ માટે કટિબદ્ધ આ અનોખા

0: નિર્માતા દિગ્દર્શકે પોતાની જીવનલીલા સંકેલી લીધી. સાંભળશો મહેન્દ્ર કપૂરના સ્વરમાં હસન કમાલની રચના. સંગીત છે રવિનું, ફિલ્મ છે નિકાહ.
1: અભી અલવિદા મત કહો.

0: અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વાનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વાનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા એ ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા એ ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
6: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા એ ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા એ ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: તો એક હમારી સમજીએ કે એક કામયાબ જોડી બન રહી થી ઓર ઉસકે બાદ ફૌરન ઉનકી જો વાઇફ હૈ રત્ના સિન્હા જી વો ફિલ્મ કર રહી થી શાદી મેં જરૂર આના. ફિર ઉસકે ગાને ભી મેં લિખ રહા થા ઓર ફિર અનુભવ સિન્હા સાહેબ ને મુજે એક બતાયા કે મેં ઓફિસ મેં હી થા ઉનકે ઓફિસ મેં હી કે મેં યે ફિલ્મ કર રહા હું. તો અનુભવ સિન્હા સાહેબ જો હૈ જિદ કે બાદ ઉન્હોને તુમ બિન ટુ હે ના અચ્છા યે સારા લોસ હો રહા થા યે જો ફિલ્મે અપની કંપની મેં ઉન્હોને પ્રોડ્યુસ કી વો સારી ફિલ્મે ફ્લોપ હો રહી થી. જિદ ભી નહીં ચલી થી. જિદ કે મ્યુઝિક ને બહુત અચ્છા કિયા, બહુત પૈસા કમાયા, લેકિન ફિલ્મે નહીં ચલ રહી થી. યે જો મેને અભી નામ લિયે મેને યે સારી ફિલ્મે ફ્લોપ હો ગઈ. અબ ટી સીરીઝ કી તરફ સે અનુભવ સિન્હા સાહેબ કો ઓફર આયા કે ભાઈ યે જો તુમ બિન ટુ બનાઈએ હમારે લીએ. ભૂષણ કુમાર જી ને ઉનકો ઓફર દિયા તો તુમ બિન ટુ બનાઈ વો ભી નહીં ચલી. ઉસમે એક ગઝલ થી કોઈ ફરિયાદ જો જગજીત સિંહ જી ને ગાઈ થી, ઉસ ગઝલ કો હમને ઇસમે રીક્રિએટ કિયા ઓર ઇસકા નામ ચેન્જ હુઆ તેરી ફરિયાદ હો ગયા હે ના. તો યે પિક્ચર ભી નહીં ચલી. ઉસકે બાદ જો હૈ યે રિલીઝ હુઈ રત્ના સિન્હા જી કી ફિલ્મ, યે હિટ હો ગઈ ઓર ઉસમે ગાને ભી હમારે બહુત ચલે ઓર બડી ઇજ્જત મિલી. ઉસમે એક ગાના થા તું બન જા ગલી બનારસ કી મેં શામ તલક ભટકુ તુજમે, તેરી બાતે ચટપટ ચાટ સી હૈ, તેરી આંખે ગંગા ઘાટ સી હૈ, મેં ઘાટ કિનારે સો જાઉં ફિર સુબહ સુબહ જાગું તુજમે, તું બન જા ગલી બનારસ કી મેં શામ તલક ભટકુ તુજમે. તો યે ગાના ઇસને બડી ઇજ્જત દી મુજે ઓર યું સમજીએ કે બનારસ કા યે દૂસરા એન્થમ હો ગયા. પહેલા તો ખઈ કે પાન બનારસ વાલા હે ના, ઉસકા કોઈ તોડ નહીં હૈ. તો યે દૂસરા એન્થમ યે મેરા ગાના બના. બનારસ મેં જબ ભી આપ જાય ઓર મતલબ મેં જબ ભી જાતા હું બનારસ તો મુજે બડી ઇજ્જત મિલતી હૈ ઇસ ગાને કી વજહ સે ઓર પૂરે દેશ મેં મિલતી હૈ ઓર પોપ્યુલર હુઆ બહુત યે ગાના.
2: બાત ચલ રહી થી તુમ બિન ટુ ફિલ્મ કે ગાને કા ભી જિક્ર કિયા હૈ. વહાં પર જગજીત સિંહ સાહેબ ને એક ગઝલ ગાઈ હૈ, વો ગાના ગાયા હૈ જગજીત સિંહ સાહેબ ઓર સાથ મેં રેખા ભારદ્વાજ કી આવાજ થી. તો યે કૈસા એક્સપીરિયન્સ થા આપકા? જગજીત સિંહ સાહેબ એક ગઝલ કે મામલે મેં ગઝલ કી દુનિયા કે બાદશાહ માને જાતે હૈ ઓર કોન એસા નહીં હૈ જો ઉનકા મતલબ પસંદીદા સિંગર નહીં હૈ?
1: મેરે તો સબસે પસંદીદા ગઝલ સિંગર હૈ. મેં ઇજ્જત કરતા હું મેહદી હસન ખાન સાહેબ કી, ગુલામ અલી સાહેબ કી, સબ કી.
2: રેખા ભારદ્વાજ ભી થી ઉસમે.
1: હા, લેકિન જો સબસે ઝ્યાદા મુજે છૂતા હૈ ગઝલ સિંગર વો હૈ જગજીત સિંહ સાહેબ ઓર વો ગઝલ બડી ફેમસ થી. તો ઉસ ગઝલ કો લાના ચાહતે થે અનુભવ સિન્હા સાહેબ. મેને ઉનસે જિદ ભી કી કે સેમ મીટર મેં મેં દૂસરી ગઝલ લિખ દેતા હું. બોલે નહીં, મુજે તો હોઈ ચાહીએ.
2: ક્યા બાત.
1: તો મેને કહા કે ફિર યે મુખડા ચેન્જ કરતે હૈ, ઇસકા મતલા ચેન્જ કરતે હૈ. નહીં, મતલા વહી રહેગા. તો ફિર મેને કહા ફિર નામ ભી વહી રહેગા તો ફિર ગાના ભી વહી રહેગા તો ઉસમે મેં કહા નજર આઉંગા. તો ઉન્હોને કહા કે ઠીક હૈ, કુછ એસા કરતે હૈ, આપ મુખડા ચેન્જ કર લીજીએ, લેકિન ઉસમે ફરિયાદ લફ્ઝ મુજે ચાહીએ. ફરિયાદ લફ્ઝ ચાહીએ મુજે.
2: ક્યા બાત હૈ.
1: હા, તો મેને કહા ઠીક હૈ. ફિર મેને ઉસકો લિખા કે અબ કોઈ આસ ના ઉમ્મીદ બચી હો જૈસે.
2: ક્યા બાત હૈ.
1: મુજે સિચ્યુએશન બતાઈ. પહેલી જો ફિલ્મ થી તુમ બિન, ઉસકી ભી જો કહાની થી વો એક લડકા હૈ જો બઝાહિર મર ગયા હૈ લેકિન બાદ મેં વાપસ આતા હૈ, ઠીક હૈ, ઓર ફિર દૂસરે લડકે સે પ્યાર હો જાતા હૈ લેકિન વો બાદ મેં ફિર વો વાપસ આતા હૈ. ઇસી તરહ કી કહાની ઇસમે ભી થી. તો વો લડકા જો હૈ મર ગયા હૈ યા ગાયબ હો ગયા હૈ, બઝાહિર આપ સમજીએ મર ગયા હૈ, ઓર લડકે કા બાપ જો હૈ ઉસકે ફોટો પે હાર લગા રહા હૈ ઓર લડકી

0: આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
1: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું

0: વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ

0: વિભાગ ગુજરાત સરકાર.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: યહી હૈ વો મુલાકાત.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત

0: બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાધે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ

0: સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત और रात 10 बजे सुनिए छाया गीत. प्रायोजक विको.

0: કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડ ની થેલી, સ્ટીલ ની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: नई पुराने में नमस्कार, गुड इवनिंग दोस्तों, मैं हूं आज आपके साथ पूजा नरानिया. आइए इस सफर की शुरुआत करते हैं राज बब्बर की फिल्म के इस गीत के साथ, क्योंकि आज है उनका जन्मदिन. अभिनय की सादगी, व्यक्तित्व की गरिमा और कला के प्रति समर्पण की मिसाल है राज बब्बर. दशकों से अपने शानदार अभिनय से दर्शकों के दिलों पर राज करते आ रहे हैं. उनके जन्मदिन पर हम उनके उत्तम स्वास्थ्य, सुख और दीर्घायु जीवन की कामना करते हैं और उनको जन्मदिन की बहुत बहुत बधाइयां देते हैं. साथ ही सुनाते हैं उनका ये नगमा.
3: तराने नए पुराने.

0: કપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

કોઈ જાણે નહીં, આ વાત જે થઈ રહી છે કોઈ જાણે નહીં, મુલાકાત જે થઈ રહી છે કોઈ જાણે નહીં. જાણશે જો દોસ્ત કે દુશ્મન તો બંને સતાવશે, જાણશે જો દોસ્ત કે દુશ્મન તો બંને સતાવશે, આપણા વિશે અફવા બંને ફેલાવશે. શરૂઆત જે થઈ રહી છે કોઈ જાણે નહીં, શરૂઆત જે થઈ રહી છે કોઈ જાણે નહીં, આ વાત જે થઈ રહી છે કોઈ જાણે નહીં, મુલાકાત જે થઈ રહી છે કોઈ જાણે નહીં. રજૂ કરીએ છીએ લતા મંગેશકરના લાલિત્યપૂર્ણ સ્વરમાં લુટેરા ફિલ્મનું ગીત. આહલાદક ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: તમે છો તો સવાર છે મારી, તમે છો તો સાંજ છે. તમે છો તો સવાર છે મારી, તમે છો તો સાંજ છે. તમે છો તો જીવન ગમે, ખુશીઓથી પણ કામ છે. તમે છો તો ભર્યું ભર્યું જીવનરૂપી જામ છે. તમે છો તો દિલવાળામાં આ દીવાનાનું નામ છે. તમે છો તો સુંદર સુહામણા આવતા દરેક મુકામ છે. તમે છો તો સવાર છે મારી, તમે છો તો સાંજ છે. તમે છો તો જીવન ગમે, ખુશીઓથી પણ કામ છે. તમે છો તો જીવન ગમે, ખુશીઓથી પણ કામ છે. કલ્યાણજી આનંદજીનું સ્વરબદ્ધ કરેલું ગીત, ગીત છે અંજાનનું, ગાયક છે કિશોર કુમાર, ફિલ્મ છે મુકદ્દર કા સિકંદર.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત, ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
0: ये शाम मस्तानी, जो रोज रोज मुलाकात थशे तो क्यारेक तो आ वात थशे. जो रोज रोज मुलाकात थशे तो क्यारेक तो आ वात थशे. तारू बनी ने रहशे दिल, तारा प्रेम नी सौगात थशे. आंख मेड़वी ने फेरवी केटली वार, आंख मेड़वी ने फेरवी केटली वार, वात करीने छुपावी કેટલીય વાર, ખામોશ રહીને જણાવી કેટલીય વાર, ગીતમાં ગણગણાવી કેટલીય વાર. જો આંખોમાં આખી રાત જશે, જો આંખોમાં આખી રાત જશે તો ક્યારેક તો આ વાત થશે. તારું બનીને રહેશે દિલ, તારા પ્રેમની સોગાત થશે. જો રોજ રોજ મુલાકાત થશે તો ક્યારેક તો આ વાત થશે, તો ક્યારેક તો આ વાત થશે. મોહમ્મદ રફી અને આશા ભોસલેના મદમસ્ત સ્વરમાં એક મુસાફિર એક હસીના ફિલ્મનું સદાબહાર પ્રણય ગીત. ગીત છે રાજા મહેંદી અલી ખાનનું, સંગીત છે ઓપી નૈયરનું.
2: આપ યું હી અગર હમસે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો.

હંમેશા હું તો તારી નજીક રહેવા ઈચ્છું છું, હંમેશા હું તો તારી નજીક રહેવા ઈચ્છું છું, તારી પ્રશંસામાં કંઈક કહેતો રહેવા ઈચ્છું છું. નજર માટે તું જ નજારો છે, નજર માટે તું જ નજારો છે, જીવનની ધારાનો તું કિનારો છે. તારા સંગના મોજામાં વહેતો રહેવા ઈચ્છું છું, તારા સંગના મોજામાં વહેતો રહેવા ઈચ્છું છું, હંમેશા હું તો તારી નજીક રહેવા ઈચ્છું છું, તારી પ્રશંસામાં કંઈક કહેતો રહેવા ઈચ્છું છું, તારી પ્રશંસામાં કંઈક કહેતો રહેવા ઈચ્છું છું. સાંભળશો મુકેશ અને કંચનના સ્વરમાં ઇન્દિવરની શબ્દરચના. કલાત્મક સંગીત છે કલ્યાણજી આનંદજીનું, ફિલ્મ છે ધર્માત્મા.

તે જે માગ્યા હતા એ નજારા લાવ્યો છું, તે જે જોયા હતા એ સિતારા લાવ્યો છું, તે જે માગ્યા હતા એ નજારા લાવ્યો છું, તે જે જોયા હતા એ સિતારા લાવ્યો છું. સંભવ ન હતું જે મંજિલને પામવું, સંભવ ન હતું જે મંજિલને પામવું, તારા સપનાના એક કિનારા લાવ્યો છું. ગુંજતા હતા દૂર દિલના ખૂણાઓમાં, ગુંજતા હતા દૂર દિલના ખૂણાઓમાં, હોઠો પર એક ગીત વણજારા લાવ્યો છું. તે જે માગ્યા હતા એ નજારા લાવ્યો છું, તે જે જોયા હતા એ સિતારા લાવ્યો છું, તે જે જોયા હતા એ સિતારા લાવ્યો છું. અનવરના આકર્ષક સ્વરમાં મજરૂ સુલતાનપુરીનું ગીત, રાજેશ રોશનની ધૂન, ફિલ્મ છે જનતા હવલદાર.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: પ્રસ્તુત કાર્યક્રમ ચિત્રલોક. ન્યૂયોર્ક ફિલ્મ કા ગાના, મોહિત ચૌહાણ કા સ્વર.